0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
4: दर रोज 10-11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
4: Aavo amari sathe.
3: નમસ્કાર શ્રોતાઓ, રેડિયો મનોરંજનના લહેર ઉપર આવો મારી સાથે કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. અત્યારથી લઈને 10:45 સુધી અમે આવ્યા છીએ આપ સૌ કોઈને પ્રેમથી સાથ દેવા માટે. હું છું રત્ના, આવી પહોંચી છું આપ સૌ કોઈના માટે મધુર ગુજરાતી ગીતોને લઈને. તો જ્યાં ક્યાંયથી તમે જોડાયા છો અમારી સાથે, આશા કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આ શિયાળાના મોસમને, શિયાળાના વાતાવરણને એકદમ જ એન્જોયેબલ બનાવવા માટે ગરમા ગરમ ગીતો સાંભળીને મનને ખુશ કરીશું, શરીરને ખુશ રાખીશું. તારીખ પ્રમાણે જોવા જઈએ તો 15 જુલાઈ મહિનો 2026 વર્ષ. ત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં 10:02. તો ચાલો કરીએ એક સરસ મજાની શરૂઆત. ભાઈ શ્રોતાઓ, વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ આપણને જીવનમાં વધારે શીખવી જતી હોય છે, સાચી વાત કે નહીં? માટે કહેવાય છે ને કે જે પરિસ્થિતિ આપણા જીવનમાં આવે તેને આપણે ગુરુ માનીને, કંઈક શીખીને જીવનને વધુ સારી રીતે જીવવાનો પ્રયત્ન જારી રાખીએ. રાજેશ અહીરના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ ગીત, જેમાં સાથ આપ્યો છે ગીતાબેન રબારીએ. કરીએ શરૂઆત રાગ રતન આલ્બમમાંથી લેવામાં આવેલા પ્રથમ ભક્તિમય ગીત સાથે.

You're listening to RM3 Radio Manoranjan. તારા અવાજથી લઈને તારી ખામોશી સુધી પ્રેમ છે મને, તારી વાતોથી લઈને તારી આંખો સુધી પ્રેમ છે મને, મારું ગુસ્સે થવું અને તારું મને મનાવવું એનાથી પ્રેમ છે મને, તારી હાજરીથી લઈને તારી યાદો સુધી પ્રેમ છે મને, તારા મળવાથી લઈને વિરહના આંસુ સુધી પ્રેમ છે મને, બસ તારાથી જ મને પ્રેમ છે.

આવો અમારી સાથે ભાઈ ગુલાબી ઠંડી અને ગુલાબી ગીતો પછી બીજું શું જોઈએ શુભારંભનું આ બ્યુટિફુલ સોંગ હતું દિવ્ય કુમાર એન્ડ પલક જોશીના સ્વરમાં એન્ડ વિથ ધીસ ચાલો હવે મૂડને થોડું આપણે બદલીએ અને ગરમા ગરમ ગીતો તમારા માટે લઈ આવ્યા છે આ ગુલાબી ઠંડીમાં થોડા ગરમા ગરમ ગીતોને પણ આપણે એન્જોય કરતા ચાલીએ કમિંગ અપ વિથ ધ નેક્સ્ટ ટ્રેક અર્પણ મહિડા એન્ડ યાંકી ફીટ્સના વોઇસમાં

જ્યાં આદિત્ય ગઢવીના સ્વરમાં મુકાયેલું આ રાજસ્થાની મારવાડી ગીત તમે સાંભળ્યું. એ જ રીતે ફાલ્ગુની પાઠક આદિત્ય ગઢવી આ ડુએટ સોંગમાં શું રંગ જમાવી રહ્યા છે રંગારાના આ ગીતમાં.

શ્રોતા મિત્રો, આવતીકાલે ક્યારે આવતી જ નથી, એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે. માટે આવતીકાલે જે કંઈ પણ સારું કરવાની ઈચ્છા હોય ને, એને આજથી જ શરૂઆત કરો. અને હેલ્ધી રહેવું હોય તો ડેફિનેટલી આપણે આજથી જ શરૂઆત કરવી પડે છે. સો કમિંગ અપ વિથ ધ નેક્સ્ટ ટ્રેક વન્સ અગેન, આદિત્ય ગઢવી, પ્રિયા સારૈયા, પાર્થ ભરત ઠક્કરના સ્વરમાં રંગ મોરલા. અને આ ગીત પણ એકદમ જ લાજવાબ ગીત આપ સૌ કોઈ માટે હેપનિંગ રાઈટ ઓવર હિયર રેડિયો મનોરંજનના લહેર ઉપર રત્નાની સાથે. આવો મારી સાથે.

તો શ્રોતાઓ બસ આ સાથે જ પ્રોગ્રામને વિરામ આપવાનો સમય આવી ગયો છે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કાલે સવારે 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજનના લહેરો પર. છોડી જઈ રહ્યા છે ભૂમિ ત્રિવેદીના સ્વરમાં મુકાયેલું આ ખૂબ જ સરસ ગીત, અને આ સાથે જ આજનો આ દિવસ ગીતના જેમ એનર્જીથી ભરપૂર રહે એવી જ શુભકામનાઓની સાથે એન્જોય કરતા રહો આ ગીત અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.